કોની હોવે. આપણે સિલિગુડીમાં દાંતાના ડાક્ટર શુક્લા સાહેબને દેખો, બંગલો ગાડી ચેમ્બર કાંઈ કોની બાને કને. મારી બાસુ ઊંડો થોડો હિયાવ બધ્યો, ફેરું જાણે કી સોચમાં એ ઊંડી ગિરગિરાટી કી પ્રગટ હોઈ. ઉણ કહ્યો, એક ચાન્સ ઓજું દેખ લેવું, કાંઈ ઠાબ કે એમબીબીએસી હાથ આય જાવે. મેં કહ્યું, મેં તો કોની રોક રહ્યા, પણ વગત ગમાવનો ઠીક કોની. તું સોચ, મેડિકલની ભણાઈમાં 7-8 સાલ સોરા સોરા લાગ જાવે, અરે ઊંડે પછે ઊંડો જમણો 2-3 સાલ સાવળ સાવળ ઊંડમાંય લાગ જાવે. રવિન્દ્રને મારી વાત ઉચિત લાગી. ઉણ કલકત્તે શું બીડીએસ કરની શરૂ કરી દીની, થ્યાવસ અર મનની લગન શું ઊણ આપણી ડિગ્રી પૂરી કરી. મેં ઊંડને પીજી કરણ સારું ઉત્સાહિત કર્યો. પીજી રે છેકડલે બરસ ઊંડા એક ગુરુજી આપણી દાંત ક્લિનિકમાં પાર્ટ ટાઈમ જોબ ખાતરી રાખ લ્યો. ઊંડે હાથામાંય હતોટી અર મનમાંય આત્મવિશ્વાસ જમણ લાગ્યો. અબે ઊંડને લાગ રહ્યો કે ડોન્ટે શરીરો ચુનાવ કર, ઊંડ કોઈ ગલતી કોની કરી. પીજી કમ્પ્લીટ હોંડી ઉડીકમાં મેં રવિન્દ્રો બ્યાવ ટાળતા જાય રહ્યા. સંજોગ સુ જીણ બાયલીને મેં રવિન્દ્ર ખાતર પસંદ કરી. ભલાઈ ઊંડા જીસા કલકત્તામાં વોપાર કરે, પણ મૂળતે બે મારે ગાંવરા રહેવાસી હે. બ્યાવરી બાત ચલાવતી વેળા સગોજી થોડો એણ બાત ઉપરા જોર દીનો કે બ્યાવ દેશમાંય કરા તો સોરાઈ રહેવે. બારો ઓ પ્રસ્તાવ માને ચોખ્ખો લાગ્યો. માં કેવું લાગ્યા, 13-14 વર્ષાં શું આપણી ઇતી આછી હેલી ભાડે ત્યારે હવાલે હે, એણ ભાને 2-4 મહિના ખુદરી હેલીમાં રહેવાનો સુખ મિલશી. મારી ભાવનાને મેં ક્યાં ટાળ શકતો, સોચો આછોઈ તો હે. એણ ભાને પુરખારી હેલી રે રંગ રોગન મરમત આદ હોઈ જાશી. મારા દોઉં ટાબર તો પહેલી દફા દેશ જાશી, અરે મારી ઘરવાળી દૂજી દફે. 5 વર્ષ પહેલી ધણી લુગાઈ જયપુર કિણી ગનાયત્રે બ્યાવમાંય ગયા, જણા 1.5 દિન ખાતરે હેલી મેં ડબ્યા. બાડીથી તો ઓજું રોકણેરા નોરા કાઢતા રહ્યા, પણ મારે પાછા જાઉંડી ટિકિટને મેં કેન્સલ કોની કરાવણી ચાવતા. રવિન્દ્ર બ્યાવરી ત્યારી રે કારજ બ્યાવરી તિત્સું 2 મહિને પહેલી મેં માન લેર આવી ગયો. ટાબરાને ઇતી છૂટ્યા નહીં દિરાઈ શકતી, એણ ખાતર બ્યાવ શું 10 દિન પહેલી રવિન્દ્રને લઈ આવવાનો કહી દીધો. માં આપણી શું શું હેલીરું એક એક કામ ઘણી કુશળાઈ શું કરવાયો, જેણ શું એકરબા નુંઈ જેડી હોય ગઈ. ખુદરી હેલી ઉપરા મેં મુગ્ધ હોઈ ગયો. એણમાં તો કિતરાય ગણાય તેને ઠેરાયા જા શકે સોરા સોરા. હોળી રે 4 દિન પહેલી બ્યાવરી તિથિ, 10 દિન પહેલી રવિન્દ્ર ટાબર અર ધણિયાની રે આયા, અર કી નેડલા રિશ્તેદારની આવવા જઈશું હેલીમાંય ટાબર થકે વાળી ચેલ પેલ બાવડગી. કી મેં મારા ભાયલાને તેડ્યા, જેણા શું મેં 13-14 વર્ષા પછી મિલ રહ્યો. મારે ટાબરા અર ઘરવાળીને તો એણ ખુલ્લે માહોલમાંય ઘણો આછો લાગ રહ્યો, બાને સિલિગુડીરો મકાન ઘણો છોટો લાગ રહ્યો. ટાબર હેલી રે ચોક લાંબી ચોડી છાત, અર હેલી શું લાગતે નોરે માય ધમા ચોકડી મચાવતા થક નહીં રહ્યા હા. ટાબરાને એટલા ખુશ દેખ સિંજા માંસા બોલ્યા, નરેન્દ્ર આ ટાબરાને અબે બઠે સિલુગડીમાં ક્યાં આવડશી, સાચેય બીતે છોટે મકાનમાં ટાબર કઠે રમે. મેં સોચમાં સો પડ ગયો, માં ઠીક કહેવે, પણ જાવણો તો બઠે પડશી, બોપારને ક્યાં છોડ્યો જા શકે. મેં નેનો સો ઉથલો દીનો, કાંઈ કરા માંસા બડેરા જઠે બાંધ દિયા, જાવણો તો બઠે પડશી, આપણા બાણિયારી પ્રદેશ બિના ક્યાં પાર પડે, એ હેલ્યા પ્રદેશરી કમાઈ સુઈ બનેડી હે. માં એક નિષ્કારો સો નાખ્યો. બ્યાવરા દિન નેડા આવતા આવતા હેલી મેં ઓજું ચીળપીળ બદગી. રવિન્દ્રને દેશી રીતરિવાજા સાગે બ્યાવ કરાવણો ઘણો ચોખ્ખો લાગ્યો. ઊંડી પરણે તો એણી કસબે માય નેની મોટી હોઈ, જણા ઊણ ખાતર કી નુઓ કોની હો. બ્યાવ રમા જમા ધૂમધામ શું હોયો. બ્યાવ રે 4 દિના પછે હોળીરો ત્યોહાર આવી ગયો. હોળી શું પહેલી રાત હેલી મેં ધમાળ અર ચંગાનો કાર્યક્રમ રાખી જો. ટાબરા ખાતર તો ઓ સાવી નુઓ અણબહો, બાને આ હોળી આખી ઉંમર ચેતે રહેશી. હોળી રે 1 હપ્તે પછી માંસગલાને પાછો સિલિગુડી બાવડ નહો. એણી બિચાળે લોકડાઉનની ઘોષણા હું શું માડે માને અઠે ટીકણો પડ્યો. માંસાર ટાબર તો ઘણા રાજી હોયા. 1-2 દિન તો ચિંતા હોઈ, લારે કામ ખોટી હોઈ રહ્યો, પણ એણ રૂકણેમાંય કિણીરો કાંઈ જોર, ઘરમાંય રહેવણો. ફેર મેં સગળા હેલીરા સગળા ચિત્રામાં માથે શોધકાણ લાગ્યા. ચિત્રામ હે ફૂટરા હે, બસ એણ શું આગ્યા આ ખાતર બેસી કી કોની સોચો. કદઈ હેલીરી એણ પેન્ટિંગને એતરે ગોળ શું દેખી કોની. 3-4 દિના પછી રવિન્દ્ર અચંબો કરતા કહ્યો, ભાઈજી મને એ ચિત્રામ માંડણવાળા ચિત્રામકારો નામ લાદ ગયો. લિખ્યોડો હે ઉસ્માન ચુનગર, એક મુસલમાન ચિત્રામકાર હિન્દુ પૌરાણિક અવતારાના કિતરા રૂપાળા ચિત્રામ માંડ્યાએ. ઉણને આપારી માયથોલોજીની કીતી ઊંડી જાણકારી રહી હશી. મેં હસતા થકા કહ્યો, એણે ઠાળપ મેં આપણને આપણી હેલીમાંય ઓર ઘણી ચીજારી જાણકારી મળશી. રવિન્દ્ર મારે નેડે આવતા કહ્યો, ભાઈ સાહેબ મને આપણી

0: કિશન ભાઈ રામ રામ. ચેઠ થે તપતે તાવડે રે પછે હોળે હોળે ઠંડી હોતી હિંજમાય. કાર્યક્રમ ગ્રામીણ જગત રે અંકમાં હથેકરણ તાઈ હું રામસરૂપ બિસ્નોઈ
1: સત્યનારાયણ શર્મા.
0: સત્યનારાયણભાઈ થાને ઓર કાર્યક્રમ સુણવાળા બેન ભાઈ ટાબરિયાને મોકલા મોકલા
1: રામ રામ. મારી તરફસું ભી રામ રામ ઓર જીકા કિસાનભાઈ ગ્રામીણભાઈ સુણ રહ્યા હે બિયાની તરફસું ભી થાને રામ રામ.
0: પૂઠી બાત. ઓર દેખો આજ કો રામ રામી આળો મીઠાસ હે ની ઇરે લારે આપણી તાકત હે ર આપણી બેળપ હે ર આપણો ભાઈચારો હે.
1: સહી બાત.
0: આજ કી મીઠાસ હું થે રામ રામી કરી ની મન હું લાગે કોઈ ઠંડો પાણી પીયો હે ને કા કોઈ મીઠો જીમો હો.
1: દેખો મીઠો તો ડાક્ટર કેવું લાગ્યા કે જરૂર તો વે તોય જીમો ઘણો મીઠે મેં કહી હે કોની પાણી જીકો ઠંડો હે બો આપા તો મટકી રો પિયા.
0: દેખો એક વાત ઓર સતુભાઈ થે બોલ્યા જન મન યાદ આગી બડે રા રોજ કિયા કરે કે જેડો પીએ પાણી બેડી હોય વાણી
1: ઓર જીસો ખાવે અન્ન
0: અન્ન બેડો હોય મન
1: મન. સહી વાત.
0: મીઠા બોલો જન જરૂર કીન કી ખાન પાન રો તો રાજ આઈ.
1: દેખો
0: દેખો તાથી લૂ બાજે ગમ જોડ રાયા ઓર માથે ટોપી લગાઈ યાર બડો જાપ તો કર રાયા હો.
1: દેખો જાપ તો જરૂરી હે કે જે ચપેટ માં આ ગયા લૂ રે તો ફેર આપણ તો કે ભઈ ગ્લુકોઝ ચડાણો પડે પછે આપણે ખાતર નુકસાન પર આપણે ખેતા કરતો ફાયદે ખાતર બગત
0: રમત
1: મેં હળ ચલાર મીટી ને ઉથલ પુથલ કરાની તો કઈ તરહ કીડા મકોડા બે મરજે વે આપણ ખે સારું કઈ જરૂરી આર્થિક ઉન્નતિ સારું ઓર ઘણી મુનાફે સારું કઈ હે કે હરડો પકડલા એક હી ફસલ રો
0: બાબા ઠીક કોની.
1: હા બાબા ઠીક કોની કે આપણ ભાઈ ચોખા દામ મળ્યા કે ભાઈ આપણ ઘઉં ઘઉં લેલા યા મૂંગળી મૂંગળી લેલા કઈ કે

0: વાસા કાશી જી શું ચલ્યા બ્રાહ્મણ, એ ચેતવણી ભજન ને આંખ્યા ખોલ દી. રબ જી કોની ખરે પણ ભગત હોય એસા શીખ દે રહો આપણે સાથી રામશ્રુ બિસ્નોઈ
1: અરે સત્યનારાયણ શર્મા ને
0: મોખલા મોખલા રામ રામ.